ખનાતોક રુસા ફુંગરોકનો ખના લાઈનાની ઓબાઈકે નચીને હામઝકમાં હાલોકનો ચંગ તૈબો ક્રાક ખલાઈનાની તાઈ તૈબો હકસાલ ચંગ બાક્ષાકે થાંગલાઈનાની તૈ ગુચુગો કલાઈનાની ઓબો કૈશા બલાઈખેનો લામા કહામ આબની બગો લામાનો તૈયાર દેકેબો ઓરોબો કરંગઈ તોંગડી કરંગલાઈ તોંગલાઈ નો ચંગ કૈશા તૈ કૈશા ચંગ હામા માનજુઈ તોંખા કે ચીની લાંગમા ચીની શાકમાં કથાંગ તોંમા હાઈ ફાઈડી ચંગ ઓરોબો હાઈનો કરંગલાઈ ચીની ઓ બેભાગ ચીની આશ હામઝાકમાની